0: છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. બ્રેકના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલના કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપું વાતો સાંભળી રહેશે બોકણા પાડવાની, અને એ બધી વાતો વતાડી રહેશે મારા સહયોગી ભાઈ કમતા ડામોરજી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેખી.
2: તો કિસાન સાથીઓ, હું કમતા ડામોર આજ ખેતીવાડી કાર્યક્રમના અંતર્ગત કિસાન ભાઈઓને બકરી પાલનના રખરખાવ અને તેના આવાસ અને તેના ખાવાના તરીકાના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, બકરી પાલનનો આવાસ કેવો રહેવો જોઈએ? તો કિસાન સાથીઓ, સૌથી પહેલું દેખ્યું જાય બકરી પાલવા હારું કિસાન ભાઈને કાફી ઘણી ઘણી એવી ધ્યાન રાખવી પડે નાની નાની ચીજનું. કેમ કે સૌથી પહેલું દેખ્યું જાય કિસાન ભાઈઓ, બોકડા હારું છત ઉપરથી ઢાંકેલી રહેવી જોઈએ અને સદ્દરની જગા પર એના પર છપ્પરવાળા આવાસ અસલ રહેશે, તાકી તેમાં હવા આવતી જતી રહેશે. છપ્પરને મીઠી યા ગારા યા ભૂસાથી યા તારકોલ મિલાવીને એના પર લેપ કરીને એના હાદરે જઈ શકે છે, તાકી આપણા પશુઓમાં ગરમી નહીં લાગે અને એનાથી યા આરામથી ખુલ્લી હવામાં ભી રહી શકે. અને એના અસલ આવાસ અસલ ચીહલાવાળો અને ઊંચી જગા પર બનેલો રહેવો જોઈએ, અને તેનથી બારિશમાં પાણી ભેળું નહીં થાય એવી જગા પર ઉઠેલી ફર્શ રહેવી જોઈએ, અને ફર્શ મીટીની બનેલી રહેવી જોઈએ અને જ્યાદા ચીકણી બીની રહેવી જોઈએ, અને ફર્શમાં ઢાળ રહેવો બી ઘણો જરૂરી રહેશે. તો કિસાન સાથીઓ, આવાસમાં સારો અને ખોળ અને પાણીની સુવિધા બી હંમેશા રહેવી જોઈએ. તો કિસાન સાથીઓ, એ દેખ્યું જાય બકરી પાલનમાં બોકડામાં કી સારો ખવાડવાનો તરીકો, એને એવી રીતે સારો ખવાડવાથો લાભ થવો જોઈએ, તાકી આપણો સારો બી નહીં બગડે છે અને સારાનો નુકસાન કમ કરવા હારું સારાની વસત બી આપણું કરી શકીએ. તો કિસાન સાથીઓ, સારો ટાંગીને કરવો જોઈએ, તાકી બોકડાની એ હેકડી બનાવી દેવી જોઈએ અને આવાસમાં ખૂંટીઓ ઠોકીને રસીથી એક એક બોદલી બાંધીને આપણે ટાંગી દેવાની, તાકી પશુ છે જો બોકણા આપણો સારો ખાય છે, સારો ખાતા ખાતા જો પોગમાં ગુંદાઈ જાય તેના અંત્યુ વગાડ નાખે છે. તો કિસાન સાથીઓ, અને બીજો એ નુકસાન થાય છે કે એના પેટના રોગોથી બી વસાવ થાય છે. પેટના રોગોથી વસાવ કે કેમ થાય કિસાન ભાઈઓ, કે જો સારો નીસો પડી જાય છે અને નીસા આપણે કઈ પ્રકારના એવા લેંડા રહેશે, લેંડામાં કઈ પ્રકારને એવા ક્રમી રહેશે, ત્યાં ખાવા હાથે હાથે ખાવાના માધ્યમથી પેટમાં ભરાઈ જાય છે અને તેના કારણથી આપણા બોકડા બીમાર થઈ જાય છે, અને દૂધ ઉત્પાદનમાં બી બઢોતરી અને શારીરિક બઢોતરી થાય છે. અસલી તરફથી અગર ખવાડીએ તો તેનો લાભ બી કિસાન ભાઈને અસલ મળે છે, અને ટાંગીને ખવાડવાથી બોકડીનો જો સ્વાસ્થ્ય રહેશે તો બી અસલ રહેશે, અને ખનિજ લવણ ઈટ સાટવાથી શરીરમાં પોષક તત્વોની બી આપૂર્તિ થાય છે. તે ઇનાને એક ઈટ આવે છે ખનિજ લવણ જો સાટવાની, તેના બી કિસાન ભાઈઓને રાખવી ઘણી જરૂરી છે અને બોકડીઓમાં એવી રીતે ખાવાનું આલવું જોઈએ. તો કે કેમ આલવું જોઈએ કિસાન ભાઈઓ, રોજ એક બકરીને કેટલો આહાર આલવો જોઈએ? તો એક બોકડીને લીલો સારો 2-4 કિલો અને 2-4 કિલો જો ઘેર પર બાંધેલી બોકડીને આલવો જોઈએ, અને ડુંગરમાં સરવા જતી 1-2 કિલો અને હુકેલો સારો જો ઘેર પર રહેતીની બોકડીને 3-4 કિલો અને ઘેર પર બાંધેલી બોકડી રહેતીને 1-2 કિલો અને પશુ આહાર. તો કિસાન સાથે, બોકડીને પશુ આહાર 250 ગ્રામ જો ઘેર બાંધીને ખોટે ખવાડી રહ્યા તીની આલવો જોઈએ, અને બહાર સરવા જાય તીની બી પશુ આહાર જો આલવો જોઈએ 250 ગ્રામ. તો સાથીઓ, બોકડા હારું જો બોકડો રહેશે તીનાને જો ઘેર ખૂટે બાંધીને ખવાડતો હોય તીના 400 ગ્રામ આલવો જોઈએ, અને બહાર સરવા જાય તીના બી 400 ગ્રામ આલવો જોઈએ. તો ગાભણ બકરીની દેખભાળ. તો કિસાન સાથીઓ, ગાભણ બોકડીની કી કેમ દેખભાળ કરવાની? તો ગાભણ બોકડીની દેખભાળ આપણ ગાબણ બોકડીને બોકણાથી અલગ રાખવાની, તાકી ગાબણ બોકડી ઉપર બાર બાર જો નર બોકડા રહેશે ત્યાં ઉપર કૂદવાથી આપણ કઈ પ્રકારની બોકડી પરેશાન થાય જાય, નાતીને સહી સમયથી ભોજન કરવા દે. અને કિસાન સાથીઓ, ગર્ભાવસ્થાના જો ગાબણ હોય તેની બોકડીને 2 મહિના હારે રોજ 250 ગ્રામ પશુ આહાર અને મિનરલ મિક્સર બી આલવાનો, અને વાવાવાળી બોકડીને 3 થી 4 દિન પહેલું ઘેર બાંધીને ખૂટે બાંધીને તીનાને સારવાનું ખવાડવું જોઈએ, અને તીનીને બહાર સરવાની જવા દેવાની, તાકી તીની બાકી જો પશુ છે કાફી બોકડાની જાત કાફી દોડીને ચાલે છે, અને તેના કારણ ગાબણ બોકડી સહી ઢંગથી તીઓને હાથે સાલી નહીં પાય, તો કિસાન સાથીઓ તીની હારું ખૂટે બાંધવી જોઈએ. અને ગાબણ બોકડીઓને હુકેલું અને સાફ જગા પર તીના સારો વિસાવડીને તા બેહાડવી જોઈએ. અને જો મહિનાની જો ગર્ભની અવસ્થામાં જો ગાબણ બોકડી હતીનો ગર્ભપાત અગર થવા પર, અગર કઈ બોકડી ગર્ભપાત થઈ જાય, પાઠડું ગરી જાય, તો ડાક્ટરની સલાહ લઈને તેના સંપર્ક કરીને તેના પ્રયોગશાળામાં તેનો દૂધનો બી પરીક્ષણ કરાવવો જોઈએ અને તેનીને ધ્યાન દેવું જોઈએ. તો કિસાન સાથીઓ, પોગ હડી જાય બોકડામાં, જેસે ખૂર ગલન અને ફૂટ રોગ, તો ઇનાન ફૂટ રોગ બોલે છે. અને જો કીચડ રહે જ્યાં કાદો રહેશે એવી જગામાં નમીવાળી જગાથી ઇનાન દૂર રાખવો જોઈએ, અને એની બીમારીની સંભાવના એવા કીચડવાળા કાદા જગામાં કાફી બનેલી રહેશે. તો એના લક્ષણ, તો કિસાન સાથીઓ, અગર કીચડમાં અગર પોગોમાં ખાડવાનું થઈ ગયું હોય તો સૌથી પહેલું બોકડું લંગડાવા માંડી જાય, અને જો તેનો ખૂર છે તો હાડવા લાગી જાય અને બદબૂ મારવા લાગી જાય, ખૂરમાં હુઝન અને ઘાવ અને દર્દ થવા લાગે છે. તો કિસાન સાથીઓ, એનો ઉપચાર અગર કરવા હારું નમીથું શેટી રાખવાનું અને હુકેલી જગા પર બોકડીને સારો આલવાનો અને હુકેલી જગામાં તીનાન બાંધવાની. પોટેશિયમ અને પોટેશિયમ પરમેંગનેટની રાતી દવાને જો ખૂર જો તીના પર સાફ કરીને એન્ટીસેપ્ટિક મલમ લગાડવી ઘણી જરૂરી પડે છે. તો કિસાન સાથીઓ, એની ધ્યાન રાખવી જોઈએ. બોકડીઓના પ્રમુખ રોગ જો આવે તેના બારામાં બતાડવા દઉં કિસાન ભાઈઓ, તો બોકડીઓમાં અધિકતર શેરાહો લાગી જાય છે, તો બોકડીઓના શરીરમાં કૃમિનો પ્રભાવ જ્યાદા રહેશે, અને કૃમિની વજહથી શરીર કમજોર થઈ જાય છે, તેને કારણ બોકડીઓમાં દસ્ત લાગી જાય છે. બોકડીઓના આંતરામાં આંતરિક પરજીવી જો પેટમાં નાહી જાય તેના બારામાં અગર આપણે દેખી કિસાન ભાઈ, તો શરીરમાં કૃમિ થવાના લક્ષણ શું હશે, તો ખૂનની કમી શરીરમાં અગર થાય અને કૃમિ થવાના સંકેત છે. ખૂનની કમી જાણવા હારું આંખીનું પરીક્ષણ કરવો પડે છે, અને ગળાને નીચે હુજન આવી જાય છે, એ દેખાવા માંડે છે, અને કૃમિ થવાનો યો એક સંકેત છે. તો કિસાન સાથીઓ, એના નિદાન હારું કિસાનને શું કરવું જોઈએ, તો એના હારું કૃમિનાશક દવાઓ પીવાડવી જોઈએ. આંતરિક પરજીવીના પ્રકાર, કિસાન સાથીઓ, આંતરિક પરજીવી જો રહેશે તેના કૃમિ કેટલા પ્રકારના રહે, તો આવો તમને બતાડીએ કે બોકડામાં 3 પ્રકારના આંતરિક પરજીવી રહે.

0: રહેશે. તે ઇનમાં ગોળકર્મી અને બીજો પિતાકર્મી અને તીસરો જો રહેશે પત્તાકર્મી. તો કિસાન ભાઈઓ, કર્મીનો જીવન ચક્ર કિકમ છે અને યાકિકમ બોકડાના પેટમાં પૂગે છે. તો સપ્ત પહેલું દેખી જાય કિસાન ભાઈઓ કે આપણે જો મીંગણીની હાથે મતલબ લેંડાની હાથે કૃમિના ઈંડા શરીરથી બહાર આવે છે અને ઈંડાથી નાનો કીડો તૈયાર થઈ જાય છે. તેઓ સારાને ઉપર પનપે છે અને ઝેર બોકડી સરવાના ટાઈમ પર કૃમિ પાછો શરીરમાં પૂગી જાય છે અને શરીરમાં કૃમિ વયસ્ક થાયને તીનમાં શરીરમાં ઈંડા મેલ નાખે છે. એવી રીતે કિસાન ભાઈ યોગક્રમી બોકડાના પેટમાં ફૂગી જાય છે અને આંતરિક પરજીવીનો પરીક્ષણ. તો કિસાન સાથીઓ, ક્રમિની ઉપસ્થિતિનો પતો કિકમ લગાડી તો મીંગણીની જાંચ કરાવી જોઈએ. અને બીજી વાત એ કે જિલ્લા સ્તર પર જો પશુપાલન વિભાગનો જો ક્ષેત્રીય પશુ રોગ નિદાન કેન્દ્ર રહેશે ત્યાં જઈને કિસાન ભાઈને જાંચ કરાવવાની અને ક્રમિની રોગધામ હારું હરેક 3 મહિનાના અંતરાળ પર પ્રભાવી ક્રમિનાશક દવાઈઓ પીવાડવીઓ અને વાડાની નિયમિત સફાઈ કરવાની અને બહાય પરજીવી. તો બહાય પરજીવી તો બી કિસાન ભાઈઓ આપણા બોકડાને ઘણું નુકસાન થાય છે. તો બહાય પરજીવી યા કેવા રહેશે અને કેટલા પ્રકારના રહેશે? તો કિસાન સાથીઓ, શરીરના ઉપર પાયાવાળા જીવ બહાય પરજીવી કહેવાય છે અને એ કઈ પ્રકારના રહેશે? જેવી રીતે ઝૂડા, લીખોડા, ટીક્સ અને ગીલુડ અને બગાય, તો એના લક્ષણ કેવા રહેશે અને એનો ઉપસાર કિકમ કરવાનો? તો શરીરમાં ખૂનની કમી આવી જાય છે બોકડામાં અને દિવાળને ખંજોળતું રહેશે અને તેના ખુજલી થવા લાગી જાય છે અને બોકડાના લટિયા ગરવા લાગી જાય છે અને નિસ્તેજ અને રૂખી સૂકી ચામડી થઈ જાય છે અને શરીરની બઢોતરી કાફી કમ થવા લાગી જાય છે, રોકાઈ જાય છે. અને કિસાન સાથીઓ, એના ઉપચાર કરવા હારું બહાય કૃમિના પરજીવીના તો વાડાની નિયમિત સફાઈ કરતું રહેવું અને 3 મહિનાના અંતરાળ પર વાડાની મીટીનો બદલાવ કરી દેવાનો અને વાડામાં જ્યાં રીર હશે ત્યાં 1 થી 2 અંતરાળ પર સૂનો વગર બુઝેલો સૂનોનો છિડકાવ કરવો જોઈએ અને બોકડાના શરીર પર નિયમિત અંતરાળ પર બુટોક્સ દવાઈનો 2 ml પ્રતિ લીટર પાણીમાં ઘોળીને છિડકાવ કરવો જોઈએ. અને કિસાન સાથીઓ, હાઉ જો નાનો બછડાની દેખભાળ કિકમ કરવી જોઈએ? જલમને તુરંત બાદમાં નાના બછડાની દેખભાળ, તો જલમના તુરંત બાદમાં બછડાના અશ્લીત્રથી સાફ કરી લેવું જોઈએ અને બછડાની નાળને 2 ઇંચ શેટીથી કેંચીથી કાપવી જોઈએ અને નાળને ધાગાથી બાંધી દેવી જોઈએ અને તેના પર તેની બાદમાં ટિંચર યા આયોડિન લગાડી દેવાની અને નાના બછડાને જલમના 1 ઘંટાને અંદર માનું દૂધ ખીર બળી બોલે છે તેના પીવાડવી જોઈએ. અને કિસાન સાથીઓ, હાઉ નસ્લનો અગર સુધાર કરવો હોય તો કિકમ કરવો જોઈએ? બોકડીઓમાં નસ્લ સુધાર કરવા હારું આપણે સમૂહ અને ઉચ્ચ કોટીનો બોકડો જેની આઈ જ્યાદા દૂધ આલતી હોય અને જેના શરીરની બઢોતરી અસલ થઈ હોય તેના આપણે આગલી વારી બોકડો રાખી લેવાનો અને 30 બોકડીઓ હારું એક બીજો બોકડો રાખવાનો અને આપણા રેવડમાં કમ દૂધ ઉત્પાદનવાળી બોકડીઓના જગા પર જ્યાદા દૂધ આલવાવાળી બોકડીઓના માદા બચ્ચાને રાખ લેવાના અને અંતઃપ્રજનન રોકવા હારું 2 વરેની બાદમાં બીજો બકરાનો બી ફેરબદલ કરી નાખવાનો અને અવાંધિત નર વાધ્યા બકરાને વાધ્યા કરવા જોઈએ અને નર બકરાને વાધ્યા કરવાથી કિસાન ભાઈઓ કાફી લાભ મળે છે. આજકાલ કિસાન ભાઈઓ નાના બોકડાને વાધ્યા કરીને બજારમાં તેનો જ્યાદાથી જ્યાદા કિંમત મળે છે અને કિસાન ભાઈ તેનાથી જ્યાદા લાભ કમાઈ શકે અને વાધ્યાકરણ હાનાન કહેશે. तो किसान साथियों, नर बकरा ने जो प्रजनन क्षमता पर उचित विधि ने द्वारा रोक लगाड़े से अने इनथी लाभ जो थाय से किसान भाइयों की बोकड़ा ने शारीरिक बढ़ोतरी बड़ी तेजी थी थाय से अने ज्यादा वजन अने ज्यादा आमदनी आले से अने बोकड़ो शांत थाई जाय से अने बोकड़ी नी पसाड़ी नी पड़े अने हामाळवामां भी घणो आसानी थाई जाय से अने माहीनू नरम अने उच्च गुणवत्ता वाळू थाई जाय से अने वाध्याकृत नर बोकड़ा ने वेपारी खरीदवामां भी काफी रुचि लेशे अने इनथी ज्यादा से ज्यादा किंमत भी लागवा पर भी इनानी खरीदवामां किसान भाई ने वेचवाथी ज्यादा फायदो मळे छे। तो किसान भाइयों, बोकड़ी में केवा प्रकारना रोग थाई से अने इना कईना कईना टीका लागे से, तो सबता पहला रोग नु नाम आत्रा विषाक्ता एंटेरोक्टोमिक्समिया रोग है ना। अगर किसान भाइयों इना टीको लागे से मई अने जून महीना में अने यो हर वरे एक लागे से पीपीआर। तो किसान साथियों, नवंबर डिसेम्बर में बोकड़ा में यो पीपीआर नो टीको लागे से अने तीन वरे ना अंतराल पर यो टीको दोबारा लागे से अने एफएमडी खुरपका मुहपका तो इनो टीको लागे से सितंबर थी लगाड़ी ने फरवरी नी वस में अने यो छ महीना ना अंतराल पर लागे से अने गोट पॉक्स बोकड़ी ने जो माता नकले से तीनों टीको भी लागे से वरे में एक वारी अने त्यो किसान भाइयों फरवरी महीना में लागे से अने रोगना अनुसार नियमित टीकाकरण करावानो अने मोहा नो जो कंटेजियस एक एथारीमा ना लक्षण या एक संक्रमक बीमारी से अने मुंह अने होठो पर फोड़ियो थाई जाय से अने हुकी ने खुरड बनी जाय से। ज्यादा प्रभावित थवा पर बोकड़ी सारो खावानु कम कर नाखे से अने इना उपचार हारू मुंह पर 10-20% राती दवा अने पोटेशियम परमेंगनेट नो काढ़ो नो घोल लगाड़ देवो जोई अने विटामिन मलम लगाड़ी जोई अने रोग थी प्रभावित बोकड़ियों ने तुरंत बीजा बोकड़ा थी अलग कर लेवी जोई अने एक और बीमारी किसान साथियों बोकड़ा में लागे आफरो अने ज्यादा मात्रा में दाणो खावा थी या फिर बासी भोजन हाड़ेलो सारो या फिर भोजन कहीं पुराणु खवाड़वा थी यो आफरो थाई जाय से। इना लक्षण किसान साथियों की कम मालूम पड़े कि पेट में बाई कोड़ी डाबी कोड़ी नो हिस्सो फूली जाए से अने बोकड़ी बिल्कुल बेचैन थाई जाए से अने हा लेवामां घणी कठिनाई पड़े से। तो इना उपचार हारू किसान साथियों जो बोकड़ान सबतु पहलू एवी बीमार बकड़ी ने एक तरफ बांध देवी जोईए अने तीना ने तुरंत दाणा पाणी खवाड़वानू बंद कर देवानू अने दस्त अवरोधक दवा आलवी जोईए अने घरेलू उपचार में अगर करी जाए किसान भाइयों तो 2 ग्राम हिंग अने साह 300 ग्राम में मेळवीने पीवाड़ देवानी अने खावानू तेल 200 मिलीग्राम अने तारपीनू तेल 10 मिलीग्राम मेळवावीने पीवाड़ देवानी टिम्पोल पाउडर 20 ग्राम अने हल्का कूनकूना पाणी में मेळवीने पीवाड़वानी। किसान साथियों, मैं हमने तमने बकरी पालनना रख रखाव अने तीनी बीमारियों अने तीना निदानना बारा में जानकारी हमलावी।
1: हूँ से आरजे राकेश
2: अने हूँ से आरजे कमता डामोर
1: तमु हामली रासे कार्यक्रम खेती वाड़ी आपड़ा झाबवाना पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टंट्या भील 90.8 FM झाबुआनी आवाज पर।
3: तो चालो किसान भाइयों, एक वक्त हजू समय थाई गयो से एक नाना ब्रेक नो अने ब्रेक ना बाद आपू पासा भेळा था हूँ कार्यक्रम खेतीवाड़ी मा जाजो मती कही था हामल तारे जो झाववानी आवाज सामुदायिक रेडियो स्टेशन रेडियो टंट्या भील 90.8 FM झाववानी आवाज पर।

0: હું છે આરજે રાકેશ.
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. બ્રેકના બાદ એક વખત ફેરદેખી સ્વાગત છે તમારું કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીને આગળ બઢાવી અને હામળી હાવ આપું કુકડા પાળવાની વાતો. તો કિસાન ભાઈઓ, આપણા ભારત વર્ષમાં પૂરા રાજ્યોમાં અને તીનુંના રાજ્યોના અલગ અલગ જિલ્લામાં કુકડાની માંગ દને દને વધતી જાય રહી છે. એની બજારમાં જેત્રી માંગ રહે તેત્રો એનો દામ રહે, એત્રે આપણા કિસાન ભાઈ હાવ જગહ જગહ પોલ્ટ્રી ફાર્મ ખોલીને કુકડા પાળવાનું કામ પણ શરૂ કરી નાખ્યું છે. કેમ કે કિસાન ભાઈઓ, એનામાં ઘણો અસલ અને મોટો મુનાફો દેખાવા લાગી ગયો છે. પઢ્યા લીખ્યા કિસાન ભાઈ પણ હાવ તકનીકી તરીકા દેખી કુકડા પાલન ફાર્મ ખોલીને ઘણો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે. તો કિસાન ભાઈઓ, એના કાર્યક્રમમાં આપણું કુકડા પાળવાની વાતો સાંભળી રહ્યા છે અને બધી વાતો આપણને વતાડી રહ્યા છે તકનીકી તરીકા દેખી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેખી મારા સહયોગી ભાઈ કમતાડા મોરજી. તો ચાલો કિસાન ભાઈઓ, હા વાર નીકળી અને સાંભળી કડકનાથ મુર્ગા પાલનની વાતો.
2: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને કડકનાથ મુર્ગી પાલન કિકમ કરવાનું તેના બારામાં જાણકારી સાંભળાવી રહ્યો છે. તો કિસાન સાથીઓ, કડકનાથ કુકડાની એક નસ્લ છે અને તેના કાળા માસીના નામથી જાણી જાય છે. યા કુકડા પૂરી તરહથી કાળા રહેશે અને કડકનાથ મુર્ગાનું ખૂન અને તેનું માં બી કાળું રહેશે અને એના ઈંડા સુનહરા રંગના રહેશે અને એની ઉત્પત્તિ મધ્યપ્રદેશના ધાર અને ઝાબુઆ જિલ્લાથી થાય છે. એના પક્ષીઓને જ્યાદાતર ગ્રામીણ ગરીબ આદિવાસીઓ અને આદિવાસીઓની દ્વારા પાળ્યા જાય છે અને એના સ્વાસ્થ્યથી જોડેલા ફાયદા દેખતા હોય આપણને માર્કેટમાં માંગ જ્યાદા મળે છે અને એની ડિમાન્ડ અને એની માંગ ઘણી જ્યાદા રહેશે. કેમ કે એની ગુણવત્તાને કારણે આ કાફી મહેંગા બી વેચાય છે. તો કિસાન સાથીઓ, કડકનાથ કુકડાની જો ઈંડા કેટલા રૂપિયામાં વેચાય છે તે આપણે એવું દેખી જાય કે કડકનાથ કુકડા મુર્ગાનો જો કુકડાનો જો રેટ છે, કડકનાથ મુર્ગાના ફેટ અને કોલેસ્ટ્રોલની માત્રા કાફી કમ રહેશે અને પ્રોટીનની માત્રા ભરપૂર પાયો જાય છે અને સ્વાસ્થ્યથી જે જોડેલા બેનિફિટની વજહ છે અહીંયા બજારમાં 800 રૂપિયાથી લગાડીને 1200 રૂપિયા તક પ્રતિ કિલો તક અહીંયા વેચાય છે. બ્રોઈલર મુર્ગા લગભગ 2 મહિનામાં તૈયાર થાય છે, જબકિ ઈનો 1 થી 1.5 યાને કે 1.5 કિલો વજન થવાથી લગભગ 8 મહિના તક ઈના લાગે છે. એની વજહથી આ કાફી મહેંગા રહેશે. તો કિસાન સાથીઓ, એક કડકનાથ કુકડાને તૈયાર કરવામાં 300 થી 500 રૂપિયા તક ખર્ચો આવે છે. કડકનાથ મુર્ગાને ઈંડા બી ઈના ઈંડાને બજાય કાફી મહેંગા રહેશે અને અલગ અલગ બજારને અનુસાર અહીંયા કડકનાથ મુર્ગાની ઈંડાની 30 થી 60 રૂપિયા તક વેચાય છે. ઉત્તરાખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, યુપી, બિહાર અને રાજસ્થાન આદિ રાજ્યોમાં કડકનાથની ફાર્મિંગ વર્તમાનમાં તેજીથી થઈ રહી છે સરકારને દ્વારા ચાલવાવાળી યોજનાએ. તો કિસાન સાથીઓ, કડકનાથ કુકડા પાળવા હારું અમારી સરકાર ભી ઇન્યાને બઢાવવા લી રહી છે. કડકનાથ કુકડાના સુજા આપોને આપણા નજદીકી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં સંપર્ક કરવાથી અને તાતા સુજા આપું લઈ શકી. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્ય સરકારે કડકનાથ કુકડાની ફાર્મિંગને વિભિન્ન કઈ પ્રકારની સ્કીમને બઢાવો આલી રહી છે. એની સાથે કુકડાને ટીકાકરણને સરકાર ભી દેખી રહી છે. કુકડાને બડા મોટા થવા પર આપણને માર્કેટ ભી સરકાર આલી રહી છે અને કડકનાથ મુર્ગી પાલન યોજનાને દ્વારા આપણું સરકારી મદદ ભી લઈ શકીએ. કડકનાથ મુર્ગીનો જો GI ટેગ મધ્યપ્રદેશને મળ્યો છે ત્યાં છત્તીસગઢની પ્રતિસ્પર્ધામાં હતેલો. આપણા ક્ષેત્રમાં યોજનાઓનો લાભ ઉઠાડવા હારું નજદીકી કૃષિ કેન્દ્ર જવાનું અને પૂછતાછ કરવાનું. તો કિસાન સાથીઓ, કડકનાથ ચિકન પોલ્ટ્રી ફાર્મિંગ ના ફાયદા, કડકનાથ કુકડાના ફાયદા. કડકનાથ નસ્લના મુર્ગાના માર્કેટમાં જ્યાદા ડિમાન્ડ છે, એને હારું વેચવામાં કઠિનાઈ નહીં મળે. બીમારીઓનો પ્રકોપ કડકનાથ નસ્લમાં કમ છે, કેમ કે એની ઇમ્યુનિટી કાફી અસલ છે અને એમાં કઈ મુર્ગીઓના મુકાબલા ઔષધીય ગુણ જ્યાદા રહેશે. કડકનાથ મુર્ગીનું પાલન કઠિન નહીં મળે અને દાણા પાણી ભી એમાં સીમિત લાગે છે. કડકનાથ મુર્ગીનો જો માંસ કેન્સર, હૃદય રોગ અને ડાયાબિટીસ ગ્રસિત લોકો હારું ઘણો ગુણકારી છે. કડકનાથ મુર્ગી પાલનમાં મુનાફો જ્યાદા છે, કેમ કે એના ઈંડા માહ માર્કેટમાં અસલી કિંમત પર વેચાય છે. હમણે વર્તમાનમાં દેહમાં કડકનાથ મુર્ગીના ફાર્મિંગ કાફી કમ છે, એના હારું કોમ્પિટિશન કમ રહેશે. તો કિસાન સાથીઓ, કડકનાથ મુર્ગાના રંગ કાળો રહેશે અને એનું માહ અને ખૂન ભી કાળું રહેશે અને એના ઈંડા સુનહરા રંગના રહેશે અને એના ઈંડાને બજાય ઈંડામાં પ્રોટીનની માત્રા જ્યાદા પાઈ જાય છે અને એમાં કોલેસ્ટ્રોલની માત્રા કાફી કમ રહેશે. કડકનાથ મુર્ગાનમાં વસા ભી કાફી કમ રહેશે અને કડકનાથ મુર્ગી પાલન કી કમ કરવાનું. તો કિસાન સાથીઓ, કડકનાથ મુર્ગીનું પાલન ભી આપણું સામાન્ય મુર્ગીની તરફ કરી શકી. એના દાણા પાણીમાં કોઈ જ્યાદા ખર્ચો નહીં લાગે છે. યા લીલા સારા બરસીમ અનાજ, ચોકર, બાજરો આદિ ખાઈને અસલ ગ્રોથ હાંસિલ કરે છે. અગર આપણું શરૂઆત કમ ચૂજાને હાથે કરી તે આપણી એ સલાહ રહે કે આપણું કમથી કમ 30 ચૂજાને જરૂર લાવવાના અને આપણ નજદીકી કૃષિ કેન્દ્રથી એના હારું સંપર્ક કરી શકી. કંઈના બી પ્રકારના કડકનાથ વ્યવસાયથી વાત કરી શકી અને કડકનાથ મુર્ગી ફાર્મ ખોલવાનો તરીકો જાણવાનો અને એના ચરણો નવી પૂરા કરીને આપણ એક અસલ કડકનાથ મુર્ગીનો પાલનનો વ્યવસાય કરી શકી અને અસલી સફળતા ભી હાંસિલ કરી શકી. ફાર્મને પૂરી તરહથી તૈયાર થવામાં લાગવાવાળો ઓસ્તન સમય 30 દિન. તો કિસાન સાથીઓ, સૌથી પહેલું આપણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર યા કંઈના ભી કડકનાથ મુર્ગી પાલનના વ્યવસાયથી સંપર્ક કરવાનું અને આપણ તેનથી મળીને થોડી જાણકારી હાંસિલ કરવાની અને ખર્ચાનો અનુમાનિત આકલન કરવાનો. તેનથી આપણને બજેટ તય કરવામાં આસાની રહે. આપણ આસાનીથી તય કરી શકી અને તેનમાં ખેતરી મુર્ગીનો ફાર્મ તૈયાર કરવો અને કડકનાથ મુર્ગીનો બિઝનેસ કરવો ઓહે તો કિસાન ભાઈ સંપર્ક કરીને આપણું એનું પાલન કરી શકીએ. તો કિસાન સાથીઓ, મુર્ગી ફાર્મ હારું એ સ્થાનનો ચયન કરવાનો. તો કિસાન સાથીઓ, યા આગલી સ્ટેપ છે કે આપણને કડકનાથ મુર્ગા ફાર્મ કરવો કાં છે અને એના હારું કેટલો ક્ષેત્રની જરૂરત પડે અને આપણને કેટલા ક્ષેત્રની જરૂરત પડે. યુ પતો સાલવાની બાદમાં આપણને તેની અનુસાર માર્કેટને દેખતે હવે તેની સ્થાનનો ચયન કરવાનો. અગર કમ ખર્ચાની હાથે જાણવા ચાહી કે આપણા ઘેરથી શરૂઆત કરી અને એક મુર્ગીને કેટલો જગા જોવે, છૂજા હારું કેટલો જગા જોવે, તો એનું સબ આકલન કરીને એક સુનાવ કરવાનો. તો કિસાન સાથીઓ, ચયનિત સ્થાન, શેડ અને પોલ્ટ્રી ફાર્મ સેટઅપ તૈયાર કરવાનો. તો એના સુનેલા સ્થાન પર આપણ એક કડકનાથ મુર્ગી ફાર્મનો શેડ બનાવવાનો અને એનો આકાર અને જ્ઞાન આપણ નજદીકી મુર્ગી ફાર્મમાં જઈને લઈ શકી. તો કિસાન સાથીઓ, છૂજા હારું અસલ કુકુટ પાલન કેન્દ્રથી સંપર્ક કરવાનો. કડકનાથ મુર્ગીના છૂજા કામ મળે અને આપણે શેડ તૈયાર કરવા હારું બાદમાં આપણા નજદીકી કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી સંપર્ક કરીને છૂજાની વ્યવસ્થા કરવી છે. અને કઈના બી કડકનાથ મુર્ગી પાલન કેન્દ્રમાં જઈને આપણે વાત કરી શકીએ. તો કિસાન સાથીઓ, મુર્ગી દાણા યા ભોજનની વ્યવસ્થા કિકમ કરવાની, તો હાવ આપણને સુજા આવી ગયા હોય તો તિનાને ખાવા હારું દાણા પાણીની બી વ્યવસ્થા કરવી જોઈએ. એના હારું આપણને સુજા હાલવાની જાણ લેવાનું કે એના સુજામાં મુર્ગી બનાવવા પર આપણને શું ખવાડવાનું અને કેવી વ્યવસ્થા કરવાની. પાણી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ખનિજ સામગ્રી આદિ આહારમાં આવી જાય છે. મકાઈ, ચાવલ, ચોકર અને છીનિયા બાદામની ખળી, મછલીનો ચૂરો, ચૂનાના પથ્થર, હાડીનો ચૂર્ણ, નમક, સરસોની ખળી. તો કિસાન સાથીઓ, એ વાત થઈ ખાવાની અને મુર્ગીઓ પાલનમાં આપણ રાખી જવાવાળી સાવધાનીઓને જાણવાનું. હાઉ કડકનાથ મુર્ગી પાલન શરૂ થઈ ગયો એની બાદમાં એનાને પાલનથી લગાડીને સીના સંબંધી સાવધાનીઓની જાણકારી જોઈ અને જીનાને કોઈ ભી બીમારી નહીં આવે અને એના હારું અસલ સંવર્ધન રહેવો જોઈએ. એનાને કેરે ટીકો લાગે છે અને કઈનો ભી કઈના સમય પર એના કઈના લક્ષણ દેખાઈ દે આદિની જાણકારી જો મુર્ગી પાલવાવાળા કિસાનને પૂરી જાણકારી રહેવી જોઈએ. આવશ્યકતા થવા પર પ્રશિક્ષણ ભી લેવો પડે. તો કિસાન સાથીઓ, એ સ્ટેપ શરૂથી કર લેવી જોઈએ. અગર આપણે સામાન્ય જાણકારી રાખી તો કડકનાથ મુર્ગીનો પાલન આસાનીથી કરી શકીએ. એના હારું આપણું સરકારને દ્વારા સલાડી જાયેલી યોજનાઓથી આપણે ટ્રેનિંગ લઈને તેમાં આપણું હિસ્સામાં ભાગીદારી થઈ શકીએ. નજદીકી કડકનાથ પોલ્ટ્રી ફાર્મમાં થોડા દન જઈને તેનામાં શીખી શકીએ. કડકનાથ મુર્ગીઓને વેચવા હારું બજારમાં આપણ તય કરી રાખવાનું કે હિંતુ પહેલું સંપર્ક ભી કરવાનો. હાવ સબ કામ થઈ ગયું અને એની વાત આપણ પૂરી જાણકારી રાખ્યા બાદમાં જબ આપણા પોલ્ટ્રી ફાર્મમાં સુજા મોટા થઈ ગયા તેની બાદમાં ત્યાં એના વેચવા હારું આપણ કિકમ મુનાફો મળે. એના હારું આપણે કઈની બી કંપનીથી વાત કરી શકીએ અને આપણા નજદીકી માર્કેટમાં જઈને ભી આપણ એના વેચી શકીએ. આપણ સરકાર ભી માર્કેટ ઉપલબ્ધ કરાવે છે. અગર એના કન મુર્ગી પાલન કરતા આપણું કરતા હોય તો આપો કઈને બી કંપનીથી કોન્ટેક્ટ કરીને ફાર્મિંગ કરતા હોય તો માર્કેટની આપણને કોઈ ચિંતા નહીં મળે. તો કિસાન સાથીઓ, કડકનાથ મુર્ગી પાલન હારું કુછ મહત્વપૂર્ણ ટીપ્સ. તો કિસાન સાથીઓ, મુર્ગી પાલન હારું પોલ્ટ્રી ફાર્મ ગાંવ યા શહેરથી થોડી દૂર બનાવવાનું, તેનથી કઈના ભી લોકો યા કિસી આસપાસના મહોલના વાળાને ભી પરેશાની નહીં થઈ શકે. કડકનાથ પોલ્ટ્રી ફાર્મ હારું નજદીકી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર યા કઈના ભી કડકનાથ મુર્ગી પાલન કેન્દ્રથી પ્રશિક્ષણ પ્રાપ્ત કરી શકીએ. અગર આપણું એના બારામાં બિલકુલ ની જાણકારી રાખી શકીએ તો સ્વચ્છ સુજાનને ભી આપણું મુર્ગી ફાર્મ શેડમાં રાખી શકીએ. કઈની ભી બીમારી ગ્રસ્ત સુજાને મુર્ગીઓને અલગ રાખી શકીએ. કડકનાથ મુર્ગી ફાર્મ શેડમાં ઊંચાઈ પર બનાવવો જોઈએ તાકી પાણીનો જમાવ એમાં એની સમસ્યા નહીં આવી શકે. બારિશ યા અન્ય કારણ કડકનાથ મુર્ગી ફાર્મમાં પ્રકાશ અને પાણીની ઉચિત વ્યવસ્થા રાખવાની અને સમય સમય પર કડકનાથ મુર્ગીની કાર્યવાહી કરતું રહેવાનું. વેક્સિનેશન એને હારું કઈના બી પ્રકારના ડાક્ટર યા કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી જાણકારી લેવાની અને કેરે અને કેટલા સમય બાદ એના વેક્સિન લગાડવાનો છે અને આપણો ફાર્મ બડો થયા બાદમાં એની આવશ્યકતાને અનુસાર કર્મચારીથી બી આપણું સંપર્ક રાખી શકીએ. તો કિસાન સાથીઓ, મેં હમણે તમને કડકનાથ મુર્ગીના બારામાં જાણકારી સાંભળાવી. તો કિસાન સાથીઓ, હાવ આર જે કમતા ડામોરને ઇજાત આલજો અને સાંભળવાવાળા આગલા કિસાન ભાઈઓને કમતા ડામોરની તરફથી નમસ્કાર.
0: તો કિસાન ભાઈઓ, યો હતો આજનો કાર્યક્રમ ખેતીવાડી. આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી વાત સાંભળી બોકડા પાળવાની, અને કુકડા પાળવાની. જેવી રીતે આપણા ઝાબવા જિલ્લાનો જો ભૌગોલિક ક્ષેત્રફળ છે, એની જગામાં પશુપાલન ઘણી આસાની દેખું પડે છે, કેમ કે એના ક્ષેત્રમાં સરવાની અસલ જગા છે અને જલવાયુ પણ તાજી મળે છે. તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણ જો બોકડા પાળવાની વાતો વતાડ્યો ડાક્ટર શ્રી એકેલ ડામોર, પશુ વિશેષજ્ઞ અને અતિરિક્ત ઉપસંચાલક પશુપાલન અને ડેરી વિભાગ ઝાબવા દેખી. હાથે હાથ આપણી કુકડા પાળવાની વાતો સાંભળ્યો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેગી. બધી વાતો વતાડ્યો મારા સહયોગી ભાઈ કમતા ડામોરે. કિસાન ભાઈઓ, હું રોજ તમારી હારું એવા અસલથી અસલ ખેતીવાડીના કાર્યક્રમ લાવી છે અને આશા પણ કરી છે કે અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ એ બધી વાતો સાંભળે અને આપણી ખેતીવાડીમાં આગાડી બળે અને અસલ મોટો મુનાફો કમાઈ શકે. આ સારું બસે એટલી વાત, કેમ કે હાવ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો. હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમે જાજો મતી કહેતા સાંભળતા રહેજો ઝાબવાની આવાજ સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM પર તમારા જ રેડિયો હતવાર આરજે રાકેશની હાથે.

0: હું છે આરજે રાકેશ.
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
1: ખેતીવાડી,
0: આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વશમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે. અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વશમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના જ સમય પર હાજર થતો રહેશે. કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપુ વાતો સાંભળવાના છે બોકડા પાળવાની વાતો. કિસાન ભાઈઓ, બોકડીને ગરીબોની ગાય કહેશે અને પશુપાલનમાં બોકડી એક એવો પશુ છે તેઓ કમથી કમ સમયમાં અધિક મુનાફો આપણા કિસાન ભાઈઓને આલે છે. કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં વિસ્તૃત રૂપ દેખી બોકડા પાળવાની વાતો વતાડવા હારું આપણી હાથે સ્ટુડિયોમાં મોજૂદ થયા છે પશુ વિશેષજ્ઞ શ્રી ડોક્ટર KL ડામોર, અતિરિક્ત ઉપસંચાલક પશુપાલન અને ડેરી વિભાગ ઝાબવા મધ્યપ્રદેશ દેખી. તો ચાલો કિસાન ભાઈઓ, હા વાર ની કરીએ, શરૂઆત કરીએ આજના ખેતીવાડી કાર્યક્રમમાં બોકડા પાળવાની વાતોની.
2: પશુ વિશેષજ્ઞ જો કે ડોક્ટર સાહેબ KL ડામોર સાહેબ, જો કે અતિરિક્ત ઉપ સંચાલક પશુપાલન એવમ ડેરી વિભાગ જિલ્લા ઝાબવા છે. તો સરજી નમસ્કાર.
3: નમસ્કાર
2: સરજી, યે બતાઈએ કે બકરી પાલન કે લિયે કિસાન ભાઈઓ કો આવાસ કેસા રખના ચાહિયે?
3: અચ્છી બાત હૈ યે, જૈસે હમારા પશુપાલન વિભાગ શાસન કી વિભિન્ન યોજનાઓ કે માધ્યમ સે પશુપાલકો તક સુવિધાએ અધિક સે અધિક લાભ દેને કે લિયે તત્પર હૈ. બકરી હમારે યહાં કિસાન કો ગરીબ કી ગાય કહી ગઈ હૈ. બકરી
2: જી જી,
3: કિસાનો કે લિયે
2: જી
3: બકરી કો ગરીબ કી ગાય કહા ગયા હૈ. અબ સ્વાભાવિક હૈ કી કેવલ હમ ગાય પાલન યા ભેંસ પાલન કરે, ઉસકે સાથ સાથ મે હમ બકરી પાલન ભી કરે
2: જી.
3: ક્યોંકિ હમારે યહાં ઝાબવા જિલ્લે મે એક તો ખૂબ બડે બડે કિસાન નહીં, રકબા જમીન કા છોટા હૈ
2: જી,
3: તો કમ સંસાધન મે અધિક સે અધિક હમ ઉસકી આય કો બડા સકે, એસા કોઈ પ્રયોજન હો તો ઉસકે લિયે લાભદાયક
2: જી જી.
3: તો બકરી કે લિયે કોઈ ચારા પાણી કી જ્યાદા જરૂરત પડતી નહીં
2: જી જી,
3: હે ને
2: જી સર,
3: ઘરી મે હી અપન રખ સકતે હૈ
2: જી સર.
3: ઓર બકરી કે લિયે ખાસકર હમ લોગ પાલન કરતે હૈ, બકરી પાલના કોઈ બડી બાત નહીં, હમારે ઝાબવા જિલ્લે કે હર કિસાન કે ઘર મે બકરીયાં પાઈ જાતી હૈ
2: જી જી.
3: હર કિસાન હમારા બકરી પાલતા હૈ, ક્યોંકિ વો ઉસકી એક પ્રકાર સે છોટી સી બેંક હૈ, વો ઉસકો જબ આર્થિક કોઈ પરેશાની હોતી હૈ તો તુરંત બકરી પકડ કે લે જાતા હૈ ઓર બેચ કે
2: હાટ મે બેચ કે અપના રોજગાર અપના પૈસા,
3: તાત્કાલિક વ્યવસ્થા ઉસકી ઉસી સે હોતી
2: હૈ જી જી.
3: પર કુછ ચીજે એસી હૈ જિસમે જો હમારા પશુપાલક બકરી પાલ રહા હૈ ઉસમે ઓર બહેતર હો સકતા હૈ, ઉસકો અધિક આમદની હો સકતી ઉસી મે, કુછ અલગ સે કુછ કરને કી જરૂરત
2: જી જી.
3: ઉસકે લિયે સબસે પહેલે તો હમારા યહાં જો મેને દેખા હૈ જો બકરીઓ કા રખ રખાવ હૈ વો તો કાફી અચ્છે તરીકે સે લોગ કરતે હૈ, ક્યોંકિ દૂસરી જગહ તો લોગ બહાર બાડો મે બાંધ દેતે હૈ, એક તરફ રખતે હૈ. હમારે યહાં તો કિસાન ભલે બહાર સોયેગા પર ઉસકો ઘર કે અંદર રખે,
2: બકરી કો ઘર મે રખે.
3: કુછ તો પરિવેશ હમણાં યહાં કી સ્થિતિયાં ભી એસી હૈ કી રાત મે કોઈ ચોરી ચમારી ભી હો જાતી, ઇસસે સેફ્ટી કે ઉદ્દેશ્ય ભી સુરક્ષા કે ઉદ્દેશ્ય ભી રખતા હૈ
2: જી જી.
3: ઇસલિયે વો બઢિયા સુખી જગહ મે રખતા હૈ, મેને દેખા કચ્ચી જગહ મે ભી રખતા હૈ. ઓર દૂસરા હમે યે પહેલું એક દૂસરા દેખે તો વર્તમાન મે હમારે પાસ ચરણોઈ કી ભૂમિ કા રકબા બિલકુલ ખતમ હોતા જા રહા, અતિક્રમણ હો ગયા હૈ સભી જમીનો પે
2: જી જી.
3: તો બડે પશુ ચરાને કી જગહ નહીં, તો યે છોટે પશુ ક્યા હૈ, છોટે મોટે પેડ પૌધે કે ખાકે પત્તિયાં ખાકે યે બકરીઓ કા હમ પાલન કર સકતે
2: જી જી.
3: યે તો ઇસલિયે યે હમારે લિયે કાફી ઉપયોગી
2: જી જી.
3: અબ હમે કિસાન કો એક ચીજ બતાને કી આવશ્યકતા હૈ
2: જી,
3: કે જો પશુપાલન મે જો હમ સાથ સાથ મે જો બકરી પાલન કર રહે હૈ તો હમ જો દેશી નસ્લ કી પશુ કર રહે હૈ, યા જો હમારી બકરી કી નસ્લ હૈ વો કોઈ વિશેષ અચ્છી નસ્લ નહીં,
2: હા જો ઉત્પાદન
3: સ્થાનીય તો અભી અબ જો હૈ ફિલ્ડ મે ભી હમ દેખતે હૈ કી કુછ ક્રાસ બકરીયાં હુઈ હૈ
2: જી જી.
3: જૈસે आपको बताऊं मैं कि हमारी योजनाओं में हम सिरोही बकरे जमुनापारी बकरे देते हैं।
2: जी जी।
3: कुछ योजनाओं में सिरोही बकरियां भी दिए।
2: जी जी।
3: अब धीरे धीरे इन नस्लों का क्रॉस हुआ है।
2: जी सर।
3: तो जमुनापारी और सिरोही जो नस्लें हैं वो काफी बड़ी बड़ी बकरियां होती है।
2: जी जी।
3: और एक बार में दो दो तीन तीन बच्चे देती है।
2: जी।
3: दो तो देती ही।
2: जी।
3: और दूध भी इतना अच्छा देती है कि वो उनके बच्चों का भी लालन पालन हो जाता है।
2: जी।
3: और हमारे छोटे परिवार में उसके बच्चों के लिए या चाय के लिए दूध की व्यवस्था
2: भी हो जाती है।
3: और बकरी हमारी ऐसी है कि जब जैसे पकड़ो उसको पैर पकड़ के दूध निकाल।
2: जी सर।
3: गाय भेल भेल तो एक समय पे दूध देते हैं सुबह शाम।
2: जी।
3: बकरियां ऐसी है हमारी की वो कभी भी दूध पकड़ा और दूध निकाल लिया। तो अब क्या होता है कि जैसे हम इससे अधिक से अधिक लाभ कैसे ले सकते हैं।
2: जी सर।
3: तो एक तो इसमें कोई बड़ा ही लागत चारे पानी घोसे की नहीं
2: है। ज्यादा काटी नहीं है,
3: है ना। दूसरा एक ये है कि हम जो हमारे घर में जो बकरियां हैं उसको अच्छी नस्ल की पाले, जमुनापारी सिरोही आदि नस्लें जो अच्छी है, उससे क्या होगा कि हमको आमदनी ज्यादा होगी। और दूसरा दो दो बच्चे देगी।
2: हाँ, डबल आमदनी,
3: डबल आमदनी। दूसरी बात यह है कि जैसे अभी हमारे यहाँ जागरूकता अब धीरे धीरे फैल रही है कुछ पर, कि जैसे ही बकरे होते हैं बच्चे जो, एक तो बकरा या बकरी होता है।
2: हाँ।
3: तो बकरों को हमारे यहाँ चिमटा लगवाने की परंपरा कम है।
2: हाँ, हाँ, वाद्या करा,
3: वाद्या नहीं करते।
2: जी जी।
3: क्योंकि उतनी समझदारी नहीं।
2: जी जी।
3: जो समझदार है गोटरी फार्म चला रहे हैं वो तो कर ही देते हैं, हमको तो कुछ कहने की जरूरत पड़ती
2: जी,
3: है
2: जी, जी।
3: पर हमारा ये संदेश हम चाहते हैं हर बकरी पालक तक जाए।
2: जी सर।
3: क्योंकि अगर वो उसको चिमटा लगवा लेगा, वाजिया करवा देगा
2: जी,
3: तो वो कम समय में अधिक से अधिक वजन कर लेगा,
2: कवर कर लेगा और उसका मूल्य।
3: अगर हाँ, अगर ज्यादा वजन अच्छा फेटी बकरा बना वजनदार तो उसको कीमत उसकी अच्छी मिलेगी,
2: अच्छी मिलेगी,
3: तो उसको अधिक से अधिक लाभ होगा।
2: जी।
3: दूसरा एक ये है कि जो बकरियों का रखरखाव के साथ साथ
2: जी जी
3: कुछ इनकी बीमारियां जो है।
2: हाँ।
3: इससे भी हमने देखा कि इससे बहुत ज्यादा नुकसान होता है।
2: जी।
3: कई कई कई बार क्या होता है कि पूरे घर में बकरियां पूरे पूरा
2: एक साथ
3: खत्म हाँ, हो जाता।
2: जी जी।
3: तो उसमें मेन जो इनकी संक्रामक बीमारी है वो है हमारी पीपीआर।
2: पीपीआर,
3: पीपीआर नामक बीमारी है जिसमें दस्त भी लग जाते हैं, निमोनिया भी हो जाता है, आवाज भी बैठ जाती है, आंखों में सूजन आ जाता है, ऐसे
2: लक्षण
3: दिखते हैं और खत्म हो जाते हैं।
2: जी जी।
3: तो ये पीपीआर नाम की जो बीमारी है
2: जी जी।
3: इसका टीका हमारे यहाँ पशुपालन विभाग की ओर से निःशुल्क रूप से किया जाता है।
2: जी जी।
3: और इसका टीका एक बार जीवन में लगा लिया दूसरी बार जरूरत ही नहीं पड़ती।
2: जी जी।
3: तो
2: सर, ये टीका जो लगता है जो बकरियों में कौन सी आयु में लगता है सर?
3: ये तो हम 4 महीने 5 महीने के बाद सब में लगा,
2: सब में लगा सकते हैं।
3: बाकी जीवन में एक ही बार लगवा लोगे
2: जी जी
3: तो भी कोई दिक्कत नहीं है,
2: खतरनाक बीमारियों से एक साथ मरने वाली
3: ये पीपीआर।
2: जी जी।
3: और दूसरी हमारी चलती है वो अपना इंट्रोटॉक्सिमिया, जिसको आंत्र विषाक्त कहते हैं।
2: जी जी।
3: आंत्र शोर
2: जी। हाँ, पेट में कृमि पाए जाते हैं।
3: हाँ, फेफड़ आंतों में सूजन आ जाती है तो दस्त लग जाती है।
2: जी जी।
3: हमारे यहाँ कहते ना कि दस्त लग लग के
2: मर। हाँ, हाँ,
3: रात में शाम को दस्त लगे, शाम सुबह
2: सुबह में खत्म हो जाए।
3: जी जी। तो वो इंट्रोटॉक्सिमिया है, आंतों की विषाक्तता है।
2: जी जी।
3: उसमें दस्त लगते हैं तो उसमें एकदम मर्द होती है।
2: जी जी।
3: तो उसके लिए भी हमारे यहाँ इंट्रोटॉक्सिमिया का वैक्सीन आ गया है।
2: जी जी।
3: तो वो भी हर 6 महीने में लगता है,
2: 6 महीने में एक बार।
3: हाँ, तो वो भी हमारे जो बकरियां हैं उनको हम बिल्कुल अपने पास जो भी नजदीकी अस्पताल है वहां जाके संपर्क करके इस वैक्सीन को लगवा लें।
2: जी सर।
3: वैक्सीन बहुत बड़ी सुरक्षा है।
2: जी।
3: ये हमें बहुत जरूरी है समझना, क्योंकि हम समझते हैं नहीं, और कभी जब ऐसी बीमारियां चलती है तो फिर हमारा बहुत ज्यादा आर्थिक नुकसान हो जाता
2: है। जी, एक साथ मर जाते
3: हैं। एक साथ मर जाते हैं।
2: जी।
3: तो वैक्सीनेशन हमें बहुत जरूरी करवाना है। बाकी दूसरा जो सीजनली कुछ चीजें हैं, जैसे अभी बारिश में जैसे ये मुंह में होठों पे घाव हो जाते हैं,
2: हो जाते हैं, पांव में भी हो जाता है।
3: हाँ, वो जिसको कंटीजियस एक्थाइमा कहते हैं।
2: जी जी।
3: तो इसमें क्या है, जैसे हमारा पोटेशियम परमैंगनेट वगैरह से मुंह धो, एंटीसेप्टिक मलम आते हैं उनसे अपन लगा।

0: હું છે આરજે રાકેશ.
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
1: ખેતીવાડી,
0: આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. બ્રેકના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલના કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપું વાતો સાંભળી રહેશે બોકણા પાળવાની, અને એ બધી વાતો બતાડી રહેશે મારા સહયોગી ભાઈ કમતા ડામોરજી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેખી.
2: તો કિસાન સાથીઓ, હું કમતા ડામોર આજ ખેતીવાડી કાર્યક્રમના અંતર્ગત કિસાન ભાઈઓને બકરી પાલનના રખરખાવ અને તેના આવાસ અને તેના ખાવાના તરીકાના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, બકરી પાલનનો આવાસ કેવો રહેવો જોઈએ? તો કિસાન સાથે સૌથી પહેલું દેખ્યું જાય, બકરી પાલવા હારું કિસાન ભાઈને કાફી ઘણી ઘણી એવી ધ્યાન રાખવી પડે નાની નાની ચીજનું. કેમ કે સૌથી પહેલું દેખ્યું જાય, કિસાન ભાઈઓ બોકડા હારું છત ઉપરથી ઢાંકેલી રહેવી જોઈએ અને સદ્દરની જગા પર એના પર છપ્પરવાળા આવાસ અસલ રહેશે, તાકી તેમાં હવા આવતી જતી રહેશે. છપ્પરને મીટી યા ગારા યા ભૂસાથી આ તારકોલ મિલાવીને એના પર લેપ કરીને એના હાડારે જઈ શકે છે, તાકી આપણા પશુઓમાં ગરમી નહીં લાગે અને એનાથી એ આરામથી ખુલ્લી હવામાં ભી રહી શકે. અને એના અસલ આવાસ અસલ ચીહલાવાળો અને ઊંચી જગા પર બનેલો રહેવો જોઈએ, અને તેનથી બારિશમાં પાણી ભેળું નહીં થાય એવી જગા પર ઉઠેલી ફર્શ રહેવી જોઈએ, અને ફર્શ મીટીની બનેલી રહેવી જોઈએ અને જ્યાદા ચીકણી બીની રહેવી જોઈએ, અને ફર્શમાં ઢાળ રહેવો બી ઘણો જરૂરી રહેશે. તો કિસાન સાથીઓ, આવાસમાં સારો અને ખોળ અને પાણીની સુવિધા બી હંમેશા રહેવી જોઈએ. તો કિસાન સાથીઓ, એવું દેખ્યું જાય બકરી પાલનમાં બોકડામાં કે સારો ખવાડવાનો તરીકો, એને એવી તરતી સારો ખવાડવાથો લાભ થવો જોઈએ, તાકી આપણો સારો બી નહીં બગડે છે અને સારાનો નુકસાન કમ કરવા હારું સારાની વસત બી આપણું કરી શકીએ. તો કિસાન સાથીઓ, સારો ટાંગીને કરવો જોઈએ, તાકી બોકડાની એ હેકડી બનાવી દેવી જોઈએ અને આવાસમાં ખૂંટીઓ ઠોકીને રસ્સીથી એક એક બોદલી બાંધીને આપણે ટાંગી દેવાની, તાકી પશુ છે જો બોકણા આપણો સારો ખાય છે, સારો ખાતા ખાતા જો પોગમાં ગુંધાઈ જાય તેના અંતે વગાડ નાખે છે. તો કિસાન સાથીઓ, અને બીજો એ નુકસાન થાય છે કે એના પેટના રોગોથી બી વસાવ થાય છે. પેટના રોગોથી વસાવ કે કેમ થાય કિસાન ભાઈઓ, કે જો સારો નીસો પડી જાય છે અને નીસા આપણ કઈ પ્રકારના એવા લેંડા રહેશે, લેંડામાં કઈ પ્રકારને એવા કૃમિ રહેશે, ત્યાં ખાવા હાથે હાથે ખાવાના માધ્યમથી પેટમાં ભરાઈ જાય છે અને તેના કારણથી આપણા બોકડા બીમાર થઈ જાય છે, અને દૂધ ઉત્પાદનમાં બી બઢોતરી અને શારીરિક બઢોતરી થાય છે. અસલી તરફથી અગર ખવાડીએ તો તેનો લાભ બી કિસાન ભાઈને અસલ મળે છે, અને ટાંગીને ખવાડવાથી બોકડીનો જો સ્વાસ્થ્ય રહેશે તેઓ બી અસલ રહેશે, અને ખનિજ લવણ ઈટ સાટવાથી શરીરમાં પોષક તત્વોની બી આપૂર્તિ થાય છે. એનાને એક ઈટ આવે છે ખનિજ લવણ જો સાટવાની, તેના બી કિસાન ભાઈઓને રાખવી ઘણી જરૂરી છે અને બોકડીઓમાં એવી રીતે ખાવાનું આલવું જોઈએ. તો કે કેમ આલવું જોઈએ? કિસાન ભાઈઓ, રોજ એક બકરીને કેટલો આહાર આલવો જોઈએ? તો એક બોકડીને લીલો સારો 2-4 કિલો, અને 2-4 કિલો જો ઘેર પર બાંધેલી બોકડીને આલવો જોઈએ, અને ડુંગરમાં સરવા જતી 1-2 કિલો, અને હુકેલો સારો જો ઘેર પર રહેતીની બોકડીને 3-4 કિલો, અને ઘેર પર બાંધેલી બોકડી રહેતીને 1-2 કિલો, અને પશુ આહાર. તો કિસાન સાથીઓ, બોકડીને પશુ આહાર 250 ગ્રામ જો ઘેર બાંધીને ખોટે ખવાડી રહ્યા તીનીને આલવો જોઈએ, અને બહાર સરવા જાય તીનીન બી પશુ આહાર જો આલવો જોઈએ 250 ગ્રામ. તો સાથીઓ, બોકડા હારું જો બોકડો રહેશે તીનાને જો ઘેર ખૂટે બાંધીને ખવાડતો હોય તીનાને 400 ગ્રામ આલવો જોઈએ, અને બહાર સરવા જાય તીનાને બી 400 ગ્રામ આલવો જોઈએ. તો ગાભણ બકરીની દેખભાળ. તો કિસાન સાથીઓ, ગાભણ બોકડીની કિકમ દેખભાળ કરવાની? તો ગાભણ બોકડીની દેખભાળ આપણ ગાબણ બોકડીને બોકણાથી અલગ રાખવાની, તાકી ગાબણ બોકડી ઉપર બાર બાર જો નર બોકડા રહેશે ત્યાં ઉપર કૂદવાથી આપણ કઈ પ્રકારની બોકડી પરેશાન થાય છે ના તેને સહી સમયથી ભોજન કરવા દે. અને કિસાન સાથીઓ, ગર્ભાવસ્થાના જો ગાબણ હોય તેની બોકડીને 2 મહિના હારે રોજ 250 ગ્રામ પશુ આહાર અને મિનરલ મિક્સર બી આલવાનો, અને વાવાવાળી બોકડીને 3 થી 4 દિન પહેલું ઘેર બાંધીને ખૂટે બાંધીને તીના સારવાનું ખવાડવું જોઈએ, અને તીનીને બહાર સરવાની જવા દેવાની, તાકી તીની બાકી જો પશુ છે કાફી બોકડાની જાત કાફી દોડીને ચાલે છે અને તેના કારણ ગાબણ બોકડી સહી ઢંગથી તીઓને હાથે સાલી નહીં પાય તો કિસાન સાથીઓ તીની હારું ખૂટે બાંધવી જોઈએ. અને ગાબણ બોકડીઓને હુકેલું અને સાફ જગા પર તીના સારો વિસાવડીને તા બેહાડવી જોઈએ. અને જો મહિનાની જો ગર્ભની અવસ્થામાં જો ગાબણ બોકડી હતીનો ગર્ભપાત અગર થવા પર અગર કઈ બોકડી ગર્ભપાત થઈ જાય પાછળું ગરી જાય તો ડાક્ટરની સલાહ લઈને તેના સંપર્ક કરીને તેના પ્રયોગશાળામાં તેનો દૂધનો બી પરીક્ષણ કરાવવો જોઈએ અને તેનીને ધ્યાન દેવું જોઈએ. તો કિસાન સાથીઓ, પોગ હડી જાય બોકડામાં જેસે ખૂર ગલન અને ફૂટ રોગ, તો એના ફૂટ રોગ બોલે છે. અને જો કીચડ રહે જ્યાં કાદો રહેશે એવી જગામાં નમીવાળી જગાથી એના દૂર રાખવો જોઈએ, અને એની બીમારીની સંભાવના એવા કીચડવાળા કાદા જગામાં કાફી બનેલી રહેશે. તો એના લક્ષણ, તો કિસાન સાથીઓ, અગર કીચડમાં અગર પોગોમાં ખાડવાનું થઈ ગયું હોય તો સૌથી પહેલું બોકડું લંગડાવા માંડી જાય, અને જો તેનો ખૂર છે તો હાડવા લાગી જાય અને બદબુ મારવા લાગી જાય, ખૂરમાં હુઝન અને ઘાવ અને દર્દ થવા લાગે છે. તો કિસાન સાથીઓ, એનો ઉપચાર અગર કરવા હારું નમીથું શેટી રાખવાનું અને હુકેલી જગા પર બોકડીને સારો આલવાનો અને હુકેલી જગામાં તીના બાંધવાની, પોટેશિયમ અને પોટેશિયમ પરમેંગનેટની રાતી દવાને જો ખૂર જો તીના પર સાફ કરીને એન્ટીસેપ્ટિક મલમ લગાડવી ઘણી જરૂરી પડે છે. તો કિસાન સાથીઓ, એની ધ્યાન રાખવી જોઈએ. બોકડીઓના પ્રમુખ રોગ જો આવે તેના બારામાં બતાડવા દઉં કિસાન ભાઈઓ, તો બોકડીઓમાં અધિકતર શેરાહો લાગી જાય છે, તો બોકડીઓના શરીરમાં કૃમિનો પ્રભાવ જ્યાદા રહેશે અને કૃમિની વજહથી શરીર કમજોર થઈ જાય છે, તેને કારણ બોકડીઓમાં દસ્ત લાગી જાય છે. બોકડીઓના આંતરામાં આંતરિક પરજીવી જો પેટમાં નાહી જાય તેના બારામાં અગર આપણું દેખી કિસાન ભાઈ, તો શરીરમાં કૃમિ થવાના લક્ષણ શું શું છે, તો ખૂનની કમી શરીરમાં આગળ થાય અને કૃમિ થવાના સંકેત છે. ખૂનની કમી જાણવા હારું આંખીનું પરીક્ષણ કરવો પડે છે અને ગળાને નીચે હુજન આવી જાય છે જે દેખાવા માંડે છે અને કૃમિ થવાનો ઈયો એક સંકેત છે. તો કિસાન સાથીઓ, એના નિદાન હારું કિસાનને શું કરવું જોઈએ, તો એના હારું કૃમિનાશક દવાઈઓ પીવાડવી જોઈએ. આંતરિક પરજીવીના પ્રકાર, તો કિસાન સાથીઓ, આંતરિક પરજીવી જો રહેશે તેના કૃમિ કેટલા પ્રકારના રહે, તો આવો તમને બતાડીએ કે બોકડામાં 3 પ્રકારના આંતરિક પરજીવી રહેશે, તે એમાં ગોળ કૃમિ અને બીજો ફીતા કૃમિ અને તીસરો જો રહેશે પત્તા કૃમિ. તો કિસાન ભાઈઓ, કૃમિનો જીવન ચક્ર કિકમ છે અને યા કિકમ બોકડાના પેટમાં પૂગે છે, તો સૌથી પહેલું દેખી જાય કિસાન ભાઈઓ કે આપણે જો મીંગણીની હાથે મતલબ લેંડાની હાથે કૃમિના ઈંડા શરીરથી બહાર આવે છે અને ઈંડાથી નાનો કીડો તૈયાર થઈ જાય છે, તેઓ સારાને ઉપર પનપે છે અને ઝેર બોકડી સરવાના ટાઈમ પર કૃમિ પાછો શરીરમાં પૂગી જાય છે અને શરીરમાં કૃમિ વયસ્ક થઈને તેમાં શરીરમાં ઈંડા મેલ નાખે છે. એવી રીતે કિસાન ભાઈ, યો કૃમિ બોકડાના પેટમાં પૂગી જાય છે અને આંતરિક પરજીવીનો પરીક્ષણ. કિસાન સાથીઓ, કૃમિની ઉપસ્થિતિનો પત્તો કિકમ લગાડી, તો મીંગણીની જાંચ કરાવી જોઈએ અને બીજી વાત એ કે જિલ્લા સ્તર પર જો પશુપાલન વિભાગનો જો ક્ષેત્રીય પશુ રોગ નિદાન કેન્દ્ર રહેશે ત્યાં જઈને કિસાન ભાઈને જાંચ કરાવવાની અને કૃમિની રોગધામ હારું હરેક 3 મહિનાના અંતરાલ પર પ્રભાવી કૃમિનાશક દવાઈઓ પીવાડવીઓ અને વાડાની નિયમિત સફાઈ કરવાની અને બહાય પરજીવી તો બહાય પરજીવી તો બી કિસાન ભાઈઓ આપણા બોકડાને ઘણું નુકસાન થાય છે તો બહાય પરજીવી યા કેવા રહેશે અને કેતરા પ્રકારના રહેશે તો કિસાન સાથીઓ શરીરના ઉપર પાયા જવાવાળા જીવ બહાય પરજીવી કહેવાય છે અને એ કઈ પ્રકારના રહેશે જેવી રીતે જોડા લિખોડા ટિક્સ અને ગિલુડ અને બગાય તો એના લક્ષણ કેવા રહેશે અને એનો ઉપસાર કી કમ કરવાનો તો શરીરમાં ખૂનની કમી આવી જાય છે બોકડામાં અને દિવાળને ખંજોળતું રહેશે અને તેના ખુજલી થવા લાગી જાય છે અને બોકડાના લટિયા ગરવા લાગી જાય છે અને નિસ્તેજ અને રૂખી સૂકી સંભળી થઈ જાય છે અને શરીરની બઢોતરી કાફી કમ થવા લાગી જાય છે રોકાઈ જાય છે અને કિસાન સાથીઓ એના ઉપચાર કરવા હારું બહાય કૃમિના પરજીવીના તો વાડાની નિયમિત સફાઈ કરતું રહેવું અને 3 મહિનાના અંતરાલ પર વાડાની મીટીનો બદલાવ કરી દેવાનો અને વાડામાં જ્યાં રીર હશે ત્યાં 1 થી 2 અંતરાલ પર સૂનો વગર બુઝેલો સૂનોનો છિડકાવ કરવો જોઈએ અને બોકડાના શરીર પર નિયમિત અંતરાલ પર બુટોક્સ દવાઈનો 2 ml પ્રતિ લીટર પાણીમાં ઘોળીને છિડકાવ કરવો જોઈએ અને કિસાન સાથીઓ હાવ જો નાનો બછડાની દેખભાળ કી કમ કરવી જોઈએ જલમને તુરંત બાદમાં નાના બછડાની દેખભાળ તો જલમના તુરંત બાદમાં બછડાને અશ્લીત્રથી સાફ કરી લેવું જોઈએ અને બછડાની નાળને 2 ઇંચ શેટીથી કેંચીથી કાપવી જોઈએ અને નાળને ધાગાથી બાંધી દેવી જોઈએ અને તેના પર તેની બાદમાં ટિંચર યા આયોડીન લગાડી દેવાની અને નાના બછડાને જલમના 1 ઘંટાને અંદર માનું દૂધ ખીર બળી બોલે છે તેના પીવાડવી જોઈએ અને કિસાન સાથીઓ હાવ નસ્લનો અગર સુધાર કરવો હોય તો કી કમ કરવો જોઈએ મોકડીઓમાં નસ્લ સુધાર કરવા હારું

0: આપણ સમૂહ અને ઉચ્ચ કોટીનો બોકડો જેની આઈ જ્યાદા દૂધ આલતી હોય અને જેના શરીરની બળોતરી અસલ થઈ હોય તેનાને આપણ આગલી વારી બોકડો રાખી લેવાનો અને 30 બોકડી હારું એક બીજો બોકડો રાખવાનો અને આપણા રેવડમાં કમ દૂધ ઉત્પાદનવાળી બોકડીઓના જગા પર જ્યાદા દૂધ આલવાવાળી બોકડીઓના માદા બચ્ચાને રાખ લેવાના અને અંતઃપ્રજનન રોકવા હારું 2 વરેની બાદમાં બીજો બકરાનો બી ફેરબદલ કરી નાખવાનો અને અવાંધિત નર વાધ્યા બકરાન વાધ્યા કરવા જોઈએ અને નર બકરાને વાધ્યા કરવાથી કિસાન ભાઈઓ કાફી લાભ મળે છે. આજકાલ કિસાન ભાઈઓ નાના બોકડાને વાધ્યા કરીને બજારમાં તેનો જ્યાદા સે જ્યાદા કિંમત મળે છે અને કિસાન ભાઈ તેનથી જ્યાદા લાભ કમાઈ શકે અને વાધ્યાકરણ હાનાન કહેશે. તો કિસાન સાથીઓ, નર બકરાની જો પ્રજનન ક્ષમતા પર ઉચિત વિધિને દ્વારા રોક લગાડે છે અને એનથી લાભ જો થાય છે કિસાન ભાઈઓ કે બોકડાની શારીરિક બઢોતરી બડી તેજીથી થાય છે અને જ્યાદા વજન અને જ્યાદા આમદની આલે છે અને બોકડો શાંત થઈ જાય છે અને બોકડીઓની પછાડી નહીં પડે અને હામાળવામાં બી ઘણો આસાની થઈ જાય છે અને માહીનું નરમ અને ઉચ્ચ ગુણવત્તાવાળું થઈ જાય છે અને વાધ્યાકૃત નર બોકડાને વેપારી ખરીદવામાં બી કાફી રૂચિ લેશે અને એનથી જ્યાદાથી જ્યાદા કિંમત બી લાગવા પર બી એનાની ખરીદવામાં કિસાનભાઈને વેચવાથી જ્યાદા ફાયદો મળે છે. તો કિસાન ભાઈઓ, બોકડીમાં કેવા પ્રકારના રોગ થઈ જશે અને એના કઈના કઈના ટીકા લાગે છે? તો સૌથી પહેલા રોગનું નામ આંત્રા વિષાક્તા એન્ટેરોક્ટોમિક્સિમિયા રોગ હે ને. આગર કિસાન ભાઈઓ, એનો ટીકો લાગે છે મઈ અને જૂન મહિનામાં અને યો હર વરે 1 લાગે છે પીપીઆર. તો કિસાન સાથીઓ, નવેમ્બર ડિસેમ્બરમાં બોકડામાં પીપીઆર નો ટીકો લાગે છે અને 3 વરેના અંતરાલ પર ટીકો દોબારા લાગે છે અને એફએમડી ખુરપકા મોહપકા તો એનો ટીકો લાગે છે સિતંબરથી લગાડીને ફરવરીની વસમાં અને યો 6 મહિનાના અંતરાલ પર લાગે છે અને ગોટ પોક્સ બોકડીની જો માતા નકળે છે તેનો ટીકો બી લાગે છે વરેમાં 1 વારી અને તેઓ કિસાન ભાઈઓ ફરવરી મહિનામાં લાગે છે અને રોગના અનુસાર નિયમિત ટીકાકરણ કરાવવાનું અને મોહાનો જો કન્ટેજિયસ એક થાળીમાં ના લક્ષણ યા એક સંક્રમક બીમારી છે અને મોં અને હોઠો પર ફોડીઓ થઈ જાય છે અને હૂકીને ખુરડ બની જાય છે. જ્યાદા પ્રભાવિત થવા પર બોકડી સારો ખાવાનું કમ કરી નાખે છે અને એના ઉપચાર હારું મોં પર 10-20% રાતી દવા અને પોટેશિયમ પરમેંગનેટનો કાઢોનો ઘોળ લગાડ દેવો જોઈએ અને વિટામિન મલમ લગાડવી જોઈએ અને રોગથી પ્રભાવિત બોકડીઓને તુરંત બીજા બોકડાથી અલગ કરી લેવી જોઈએ અને એક ઓર બીમારી કિસાન સાથીઓ બોકડામાં લાગે આફરો અને જ્યાદા માત્રામાં દાણો ખાવાથી યા ફેર બાસી ભોજન હાડેલો સારો યા ફેર ભોજન કઈનું પુરાણું ખવાડવાથી યો આફરો થઈ જાય છે. એના લક્ષણ કિસાન સાથીઓ કીકમ માલમ પડે કે પેટમાં બાઈ કોડી ડાબી કોડીનો હિસ્સો ફૂલી જાય છે અને બોકડી બિલકુલ બેચેન થઈ જાય છે અને હા લેવામાં ઘણી કઠિનાઈ પડે છે. તો એના ઉપચાર હારું કિસાન સાથીઓ, જો બોકડાને સૌથી પહેલું એવી બીમાર બકડીને એક તરફ બાંધી દેવી જોઈએ અને તેનાને તુરંત દાણા પાણી ખવાડવાનું બંધ કરી દેવાનું અને દસ્ત અવરોધક દવા આલવી જોઈએ અને ઘરેલું ઉપચારમાં અગર કરી જાય કિસાન ભાઈઓ તો 2 ગ્રામ હિંગ અને સાહ 300 ગ્રામમાં મેળવીને પીવાડ દેવાની અને ખાવાનું તેલ 200 મિલીગ્રામ અને તારપીનનું તેલ 10 મિલીગ્રામ મેળવાવીને પીવાડ દેવાની. ટિમ્પોલ પાવડર 20 ગ્રામ અને હલકા કુણકુણા પાણીમાં મેળવીને પીવાડવાની. કિસાન સાથીઓ, મેં હમણે તમને બકરી પાલનના રખરખાવ અને તેની બીમારીઓ અને તેના નિદાનના બારામાં જાણકારી હમળાવી.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે હમળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી. આપડા જાપાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM જાબુઆની આવાજ પર. તો ચાલો કિસાન ભાઈઓ, એક વખત હજુ સમય થઈ ગયો છે એક નાના બ્રેકનો, અને બ્રેકના બાદ આપું પાછા ભેળા થાઉં કાર્યક્રમ ખેતીવાડીમાં. જાજો મતી કહેતા હામલતા રેજો ઝાવવાની આવાજ, સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાવવાની આવાજ પર.

0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. બ્રેકના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીને અગાડી બઢાવી અને હામળી હાવ આપું કુકડા પાળવાની વાતો. તો કિસાન ભાઈઓ, આપણા ભારત વર્ષમાં પૂરા રાજ્યોમાં અને તીનુના રાજ્યોના અલગ અલગ જિલ્લામાં કુકડાની માંગ દને દને વધતી જાય રહી છે. એની બજારમાં જેત્રી માંગ રહે તેત્રો એનું દામ રહે, એત્રે આપણા કિસાન ભાઈ હાવ જગહ જગહ પોલ્ટ્રી ફાર્મ ખોલીને કુકડા પાળવાનું કામ પણ શરૂ કરી નાખ્યું છે. કેમ કે કિસાન ભાઈઓ, એનામાં ઘણો અસલ અને મોટો મુનાફો દેખાવા લાગી ગયો છે. પઢ્યા લીખ્યા કિસાન ભાઈ પણ હાવ તકનીકી તરીકા દેખી કુકડા પાલન ફાર્મ ખોલીને ઘણો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે. તો કિસાન ભાઈઓ, એના કાર્યક્રમમાં આપણું કુકડા પાળવાની વાતો સાંભળી રહ્યા છે અને બધી વાતો આપણને વતાડી રહ્યા છે તકનીકી તરીકા દેખી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેખી મારા સહયોગી ભાઈ કમતા ડામોરજી. તો ચાલો કિસાન ભાઈઓ, હા વારની કરી અને હામળી કડકનાથ મુર્ગા પાલનની વાતો.
2: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને કડકનાથ મુર્ગી પાલન કિકમ કરવાનું તેના બારામાં જાણકારી સાંભળાવી રહ્યો છે. તો કિસાન સાથીઓ, કડકનાથ કુકડાની એક નસ્લ છે અને તેના કાળા માસીના નામથી જાણી જાય છે. યા કુકડા પૂરી તરહથી કાળા રહેશે અને કડકનાથ મુર્ગાનું ખૂન અને તેનું માં બી કાળું રહેશે અને એના ઈંડા સુનહરા રંગના રહેશે અને એની ઉત્પત્તિ મધ્યપ્રદેશના ધાર અને ઝાબુઆ જિલ્લાથી થાય છે. એના પક્ષીઓને જ્યાદાતર ગ્રામીણ ગરીબ આદિવાસીઓ અને આદિવાસીઓને દ્વારા પાળ્યા જાય છે અને એના સ્વાસ્થ્ય જોડેલા ફાયદા દેખતા હોય આપણને માર્કેટમાં માંગ જ્યાદા મળે છે અને એની ડિમાન્ડ અને એની માંગ ઘણી જ્યાદા રહેશે. કેમ કે એની ગુણવત્તાને કારણે આ કાફી મહેંગા બી વેચાય છે. તો કિસાન સાથીઓ, કડકનાથ કુકડાની જો ઈંડા કેટલા રૂપિયામાં વેચાય છે તે આપણે એવું દેખી જાય કે કડકનાથ કુકડા મુર્ગાનો જો કુકડાનો જો રેટ છે, કડકનાથ મુર્ગાના ફેટ અને કોલેસ્ટ્રોલની માત્રા કાફી કમ રહેશે અને પ્રોટીનની માત્રા ભરપૂર પાયો જાય છે અને સ્વાસ્થ્યથી જે જોડેલા બેનિફિટની વજહ છે અહીંયા બજારમાં 800 રૂપિયાથી લગાડીને 1200 રૂપિયા તક પ્રતિ કિલો તક અહીંયા વેચાય છે. બ્રોઈલર મુર્ગા લગભગ 2 મહિનામાં તૈયાર થાય છે, જબકી ઇનો 1 થી 1.5 યાની કે 1.5 કિલો વજન થવાથી લગભગ 8 મહિના તક એના લાગે છે. એની વજહથી આ કાફી મહેંગા રહેશે. તો કિસાન સાથીઓ, એક કડકનાથ કુકડાને તૈયાર કરવામાં 300 થી 500 રૂપિયા તક ખર્ચો આવે છે. કડકનાથ મુર્ગાને ઈંડા બી એના ઈંડાને બજાય કાફી મહેંગા રહેશે અને અલગ અલગ બજારને અનુસાર કડકનાથ મુર્ગાની ઈંડાની 30 થી 60 રૂપિયા તક વેચાય છે. ઉત્તરાખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, યુપી, બિહાર અને રાજસ્થાન આદિ રાજ્યોમાં કડકનાથની ફાર્મિંગ વર્તમાનમાં તેજીથી થઈ રહી છે સરકારને દ્વારા ચાલવાવાળી યોજનાએ. તો કિસાન સાથીઓ, કડકનાથ કુકડા પાળવા હારું હમારી સરકાર ભી ઇન્યાને બઢાવવા લી રહી છે. કડકનાથ કુકડાના સુજા આપુને આપણા નજદીકી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં સંપર્ક કરવાથી અને તાંતા સુજા આપુ લઈ શકી. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્ય સરકારે કડકનાથ કુકડાની ફાર્મિંગને વિભિન્ન કઈ પ્રકારની સ્કીમને બઢાવો આલી રહી છે. એની સાથે કુકડાને ટીકાકરણને સરકાર ભી દેખી રહી છે. કુકડાને બડા મોટા થવા પર આપણને માર્કેટ ભી સરકાર આલી રહી છે અને કડકનાથ મુર્ગી પાલન યોજનાને દ્વારા આપણ સરકારી મદદ ભી લઈ શકીએ. કડકનાથ મુર્ગીનો જો GI ટેગ મધ્યપ્રદેશને મળ્યો છે ત્યાં છત્તીસગઢની પ્રતિસ્પર્ધામાં હતેલો. આપણા ક્ષેત્રમાં યોજનાઓનો લાભ ઉઠાડવા હારું નજદીકી કૃષિ કેન્દ્ર જવાનું અને પૂછતાછ કરવાનું. તો કિસાન સાથીઓ, કડકનાથ ચિકન પોલ્ટ્રી ફાર્મિંગના ફાયદા, કડકનાથ કુકડાના ફાયદા, કડકનાથ નસ્લના મુર્ગાના માર્કેટમાં જ્યાદા ડિમાન્ડ છે એને હારું વેચવામાં કઠિનાઈ ન મળે, બીમારીઓનો પ્રકોપ કડકનાથ નસ્લમાં કમ છે કેમ કે એની ઇમ્યુનિટી કાફી અસલ છે અને એનમાં કઈ મુર્ગીઓના મુકાબલા ઔષધીય ગુણ જ્યાદા રહેશે, કડકનાથ મુર્ગીનું પાલન કઠિન નહીં મળે અને દાણા પાણી ભી એનમાં સીમિત લાગે છે, કડકનાથ મુર્ગીનો જો માંસ કેન્સર, હૃદયરોગ અને ડાયાબિટીસથી ગ્રસિત લોકો હારું ઘણો ગુણકારી છે, કડકનાથ મુર્ગી પાલનમાં મુનાફો જ્યાદા છે કેમ કે એના ઈંડા માહ માર્કેટમાં અસલી કિંમત પર વેચાય છે. હમણે વર્તમાનમાં દેહમાં કડકનાથ મુર્ગીના ફાર્મિંગ કાફી કમ છે, એના હારું કમ્પિટિશન કમ રહેશે. તો કિસાન સાથીઓ, કડકનાથ મુર્ગાના રંગ કાળો રહેશે અને એનું માહ અને ખૂન ભી કાળું રહેશે અને એના ઈંડા સુનહરા રંગના રહેશે અને એના ઈંડાને બજાય ઈંડામાં પ્રોટીનની માત્રા જ્યાદા પાઈ જાય છે અને એમાં કોલેસ્ટ્રોલની માત્રા કાફી કમ રહેશે. કડકનાથ મુર્ગાનમાં વસા ભી કાફી કમ રહેશે અને કડકનાથ મુર્ગી પાલન કી કમ કરવાનું. તો કિસાન સાથીઓ, કડકનાથ મુર્ગીનું પાલન ભી આપણું સામાન્ય મુર્ગીની તરફ કરી શકી, એના દાણા પાણીમાં કોઈ જ્યાદા ખર્ચો નહીં લાગે છે. લીલા સારા બરસીમ અનાજ, ચોકર, બાજરો આદિ ખાઈને અસલ ગ્રોથ હાંસિલ કરે છે. અગર આપણું શરૂઆત કમ ચૂજાને હાથે કરીએ તે આપણી એ સલાહ રહે કે આપણું કમથી કમ 30 ચૂજાને જરૂર લાવવાના અને આપણ નજદીકી કૃષિ કેન્દ્રથી એના હારું સંપર્ક કરી શકી, કઈના ભી પ્રકારના કડકનાથ વ્યવસાયથી વાત કરી શકી અને કડકનાથ મુર્ગી ફાર્મ ખોલવાનો તરીકો જાણવાનો અને એના ચરણોને ભી પૂરા કરીને આપણ એક અસલ કડકનાથ મુર્ગીનો પાલનનો વ્યવસાય કરી શકી અને અસલી સફળતા ભી હાંસિલ કરી શકી. ફાર્મને પૂરી તરહથી તૈયાર થવામાં લાગવા વાળો ઓસ્તન સમય 30 દિન. તો કિસાન સાથીઓ, સૌથી પહેલું આપણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર યા કઈના ભી કડકનાથ મુર્ગી પાલનના વેબસાઇટથી સંપર્ક કરવાનું અને આપણ તેનથી મળીને થોડી જાણકારી હાંસિલ કરવાની અને ખર્ચાનો અનુમાનિત આકલન કરવાનો. તેનથી આપણને બજેટ તય કરવામાં આસાની રહે, આપણ આસાનીથી તય કરી શકી અને તેનમાં ખેતરી મુર્ગીનો ફાર્મ તૈયાર કરવો અને કડકનાથ મુર્ગીનો બિઝનેસ કરવો હોય તો કિસાન ભાઈ સંપર્ક કરીને

0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. બ્રેકના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર, કાર્યક્રમ ખેતીવાડીમાં. તો ચાલો કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીને આગળ વધાવીએ અને હા મળી હા બાપુ જૈવિક અને પ્રાકૃતિક ખેતીની વાતો બધી વાતો બતાડી રહ્યા છે મારા સહયોગી ભાઈ કમતા ડામોર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબુઆના સહયોગ દેખી. તો ચાલો કિસાન ભાઈઓ, હા વાર ની કરીએ, જાણીએ પ્રાકૃતિક ખેતીની વાતો.
2: તો કિસાન સાથીઓ, હું છે આરજે કમતા ડામોર અને તમે સાંભળી રહ્યા છે રેડિયો પર કાર્યક્રમ ખેતીવાડી. તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું કિસાન ભાઈઓને આજ પ્રાકૃતિક ખેતી કરવાના તરીકાના બારામાં જાણકારી સાંભળાવી રહ્યો છે. તો કિસાન સાથીઓ, પ્રાકૃતિક ખેતી હાનાન કહેશે અને એવી આપણું જો ખેતી કરી રહ્યા તેને અલાવા પ્રાકૃતિક ખેતીમાં શું અંતર છે, તો તેને હારું આપણું આજ વાત કરવા જઈએ કિસાન ભાઈઓ. તે ફસલીઓને બળાવો આલવા હારું અને ઉપજ લેવા હારું જીના જીના સંસાધનોની જરૂરત પડે છે અને ત્યાં હગળા ઘેરમાં હી ઉપલબ્ધ કરવાનું. કઈની ભી હાલતમાં મંડી યા બજારથો ખરીદીને કઈની ભી ચીજને આપણા ઘેરમાં નહીં લાવવાનું અને તીનમાં જ્યાદા ખર્ચો આવે છે તેની હારું તેની આપણી ખેતી કરવાની લાગતને કમી પુગાડવાની, કમી કરવાની અને સંસાધન ઘેરમાં હી આપણા ઉપલબ્ધ કરાવવાના અને ગામમાં હી બનાવીને ગામના પૈસા ગામમાં અને શહેરના પૈસા બી ગામમાં લાવવાના. તો કિસાન સાથીઓ, કમ ખર્ચો કરીને કમ બજેટવાળી ખેતી કરવાની તેના પ્રાકૃતિક ખેતીનું નામ આલ્યું છે. કિસાન ભાઈઓ, એવી તરથી આપણા દેહમાં જો પૈસા આપણા દેહના પૈસા

વિપરીત જૈવિક ખેતીમાં જૈવિક ઉર્વરક અને ખાતરનો ઉપયોગ કર્યો જાય છે. પ્રાકૃતિક ખેતીમાં મિટ્ટીની સતહ પર ભી રોગાણુ અને કેંચવાને દ્વારા કાર્બનિક પદાર્થોના અપઘટનને પ્રોત્સાહિત કર્યો જાય છે. તા જૈવિક ખેતી હારું હમણે ભી બુનિયાદી કૃષિ પદ્ધતિઓ જેવી રીતે ખેડાઈ જુતાઈ ઘણી જરૂરત રહેશે અને જૈવિક ખેતી પ્રાકૃતિક ખેતીની તુલનામાં હમણે હિ મહેંગી છે. તો કિસાન સાથીઓ, પ્રાકૃતિક ખેતી જો પરંપરાગત તરીકાથી આધારિત છે અને એની હારું વિપરીત જૈવિક ખેતી પર આધુનિકરણનો પ્રભાવ દેખ્યો જઈ શકે છે. તો કિસાન સાથીઓ, બીજામૃતના બારામાં અગર દેખી જાય કિસાન ભાઈઓ, તો બીજ પાદક જીવનનો મુખ્ય આધાર છે. તેઓ એક સંતતિની દૂસરી સંતતિનો તક જીવન વાહકનું કામ કરે છે. કેમ કે પૌધાનો જીવન ચક્ર બીજ તો શરૂ થઈને બીજમાં હી સમાપ્ત થઈ જાય છે અને બીજનો સ્વસ્થ રહેવાનું ઘણું આવશ્યક છે, ઘણું જરૂરી છે. કેમ કે સ્વસ્થ સંતતિને કાયમ રાખી શકે અને બીજને રોગાણુથી ગ્રસિત થઈ જાય તો તેમાં ઉગવાવાળો પૌધો બી સ્વસ્થ નહીં રહે અને રોગગ્રસ્ત રહે અને કમજોર અને ઓજ રહિત કિસાનો હારું અલાભકારી સિદ્ધ થાય, જો લાભકારી નહીં રહે.

રહેશે. જાડા પુરાણું ગોબર નહીં વાપરવાનું. તો કિસાન સાથીઓ, ગાયનું મૂત્ર, ગાયનું મૂત્ર જેટલું પુરાણું રહે તેટલું હી જ્યાદા લાભકારી રહે, અને ગાય જેટલું જ્યાદા દૂધ આલે તેનું ગોબર અને મૂત્ર ભી કમ પ્રભાવશાળી રહેશે. તો કિસાન સાથીઓ, ઇના હારું ગાયનું મૂત્ર સબથું અસલ રહેશે, અને બીજા મૃત્યુ બીજ અંકુરિત બીજનું કઈનું ભી રોપણ યોગ્ય પૌધાને ઉપચારિત કરવા હારું ઉપયોગમાં કરી જઈ શકે છે. રોપણ યોગ્ય પૌધાને બીજા મૃતમાં ડૂબાડીને અને બહાર નીકાળીને રોપવાનું કરવાનું. યો પૌધાની જે શરૂઆતી અવસ્થાના દોરાનમાં કીડા અને રોગોની ફસલને પર્યાપ્ત સંચરણ સંરક્ષણ કરે છે. બીજા મૃતનો ઉપયોગ. તો કિસાન સાથીઓ, ઘાસ વર્ગીય ફસલ જેવી રીતે હાળ, ઘઉં, મક્કી, જુવાર, બાજરો અને રાગી, ઇનમાં ઇનથી ચયનિત ફસલ બીજને ફરસી પર દેશી ગાયના ગોબરના લેપ પર લેપ કરેલી જમી પર ફેલાવીને અંદાજાથી બીજ પર બીજા મૃતનો છિડકાવ કરવાનો. બીજને બે હાથોમાં મેળવીને સિંહળામાં ફૂંકાડવાનો. તો કિસાન સાથીઓ, દાળવાળી જો બીજોનો સિલકો પાતળો રહેવાને કારણ હાથોથી રગડવાથી તેનો સિલકો નકળી જાય છે, તો ચયનિત બીજને ફરસી પર ફેલાવવાનો અને જીના સિલકા પાતળા હોય તેનાને રગડવાનું નહીં, હલકા હાથોથી તેનાનો બીજનો ઉપચાર કરી દેવાનો. બીજા મૃત છિલકા બે હાથોની ઉંગળીઓમાં ફેલાવીને બીજોને ધીરે ધીરે નીચે ઉપર મેળવવાનું. સિંગળામાં હોકાડી કરીને બીજ ઓરવાનું. મૂફળા અને સોયાબીન. તો કિસાન સાથીઓ, એના છિલકા ઘણા પાતળા અને સંવેદનશીલ રહેશે. એના બીજ લઈ લેવાનું અને એહુના 10% માત્રા ઘન જીવામૃત લઈને ધીરે ધીરે મેળવવાનું. હાટા, કેળા, આલુ, હળદી, અદરક એનાને ચયનિત ફસલ બીજોને વાહડાની ટોપલીમાં રાખીને ટોપલીના બીજ હમેત થોડા વાર હારું થોડીક વાર હારું બીજા મૃતમાં ડૂબાડીને બહારથી નીકાળ લેવાનું. તો કિસાન સાથીઓ, સબ્જી જો સબ્જીમાં અગર દેખ્યું જાય તો પેકેટના બીજને નીકાળીને ટાડા પાણીથી ધોઈને બીજા મૃતથી સંસ્કાર કરીને સિંહળામાં હુકાડીને આપણ બીજાઈ ઓરવાનું કામ કરવાનું. ફળ જો ફળના બીજોને બી સામાન્ય તરીકાથી બીજ સંસ્કાર કરવાનો. કલમ, પાપલર, સહજન, હરગવો, ખાવાનો પાન, કાળી મિરચી ઇત્યાદિ એનાને ચયનિત બીજોને વાહડાની ટોપલીમાં રાખીને બીજા મૃતમાં ડૂબોળીને એની બીજાઈ કરવાની. પોતશાલાઓમાં બીજ નાખવાથી પહેલું બીજનો સંસ્કાર કરવાનો, એની બાદમાં રોપાઈ કરવાની. તો કિસાન સાથીઓ, પોતશાલાથી જો પોધો નીકાળી કરીને તેઓની જેડીઓ અને બીજા મૃતમાં ડૂબાડીને તેઓની રોપાઈ કરવાની. જીવામૃત. તો કિસાન સાથીઓ, જીવામૃતમાં શબ્દોનો મેળ છે જીવન પ્લસ અમૃત. જીવામૃત જીવન હારું અમૃતને સમાન યો ગોમાતાથી પ્રાપ્ત ગોબર, ગૌમૂત્ર અને હાથે ગોળ બેસણ, જીવાણુયુક્ત મિટ્ટીના જો મિશ્રણથી પ્રાપ્ત કરી જાય છે ત્યું એવું નહીં કેવલ ફસલ હારું નહીં, બલ્કિ પૂરા જીવન જગતના સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી અમૃતને હરખું છે. જીવામૃત એક પ્રભાવશાળી જૈવ ઉર્વરક છે. પૌધ વૃદ્ધિ નિયંત્રણ અને વિકાસ હાર્મોન છે, અને જો ફસલને હગળા ચરણોનામાં વિકાસ કરે છે અને પેદાવાર બઢાવવામાં મદદ કરે છે. યો સૂક્ષ્મ જીવોની સંખ્યાને બઢાવે છે અને એહુના એક અનુકૂળ વાતાવરણને આલે છે. જો પૌધો જરૂરી અને મુખ્ય પોષક તત્વ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ અને સૂક્ષ્મ પોષક તત્વ પ્રદાન કરે છે, યા મિટ્ટીમાં
અળાહિયાની સંખ્યાને